માતાજી, માતાજીને હમ કહીને કહું છું કે વા ફરે વાદળ ફરે ને વાયરો ફરે, પણ એક વાર બોલ્યા પછી મારા મિત્રો, આ મિત્રો કદી ના ફરે કે હાલો ને